નમસ્કાર યુવા સાકાઈ મુખેલ ખબરો. ગોય સરકાર જાગૃતાય કુશળતાય ઉદરગત રોજગાર સંધિ અને ગુણી વખતા વિરોધાન ખર કારવાય કરૂન આમચા તરણાટ્યાંક સશક્ત કરપાક બાંધિલ આસા અશે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતાની મળા. વિકસિત ભારતાચે ઉદ્દિષ્ટ સાધ્ય કરપાચે દિકેન વાટચાલ કરતના દેશાંતલ્યા તરણાટ્યાંની શારીરિક નદરેન તંદુરસ્ત અને માનસિક નદરેન ઘટમૂટ રાવપાચે આવાહન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હણી કેલા. નીટ પરીક્ષેચેર આધારિત અભ્યાસક્રમા ખાતીર સમુપદેશન તશેંચ પ્રવેશ ફેરીયેચ્યો તારકો જાહીર જાલ્યાત. જુલાઈ મહિન્યાન ગોયન જીએસટી યનાવળીન 60% વાડ જાલી જાલ્યા SGST જમા રકમેન 20% પર ચડ વાડ જાલ્યાચી નોંદ જાલ્યા. ह्यो आशिल्ल्यो कांय मुखेल खबरो.

એચ બ્રિટોન હણીસાદ ખલ્લો મારિયા લીનાક અને હ્યા ઉપરાંત ડોક્ટર એફ સી કુલાસ અને સાંગાતી ગાયતાત એમ ઓ જી.